0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
2: टाइम चेक इट्स 10 AM
1: दररोज 10 થી 11 આવો અમારી સાથે
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.
1: Aho, amari sathe. રેડિયો મનોરંજનના લેરુબરાવો અમારી સાથે કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. 10:01 થઈ ચૂકી છે. જુલાઈનો મહિનો 24 તારીખ શુક્રવારનો દિવસ 2026નું વર્ષ અને અત્યારે તમે જોડાયા છો 94.6 98.2 મેગા

हिट्स पर रत्नावी पहुंची छे आज ना आपड़ा दैनिक गुजराती गीतों ना कार्यक्रम ने लईने ज्यां क्यांय थी पण जोड़ाया छो बस आशा एज करीए के तमे बधा ज मजा मां हशो अने आज ना आपड़ा आ मधुर गुजराती गीतों ना कार्यक्रम नी साथे जोड़ाई चुक्या हशो आज नी तिथि अमारी अषाढ़ सूद दशम काले अषाढ़ सूद अग्यारस એટલે કે ભાઈ આપણે અષાઢી અગિયારસ અને દેવશયની અગિયારસ જેને આપણે એકાદશીના નામથી પણ જાણીએ છીએ તો આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા આજના આપણા કાર્યક્રમમાં જોડાઈ જઈએ પોણા કલાકના આજના આ સફરમાં મજા માણીશું ગુજરાતી ગીતોના સફરની અને આવતીકાલથી 4.5 મહિનાના વ્રત પ્રારંભ થઈ જશે તો આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા ભક્તિમય ભજનોની સાથે કરીશું આજના આપણા કાર્યક્રમની શરૂઆત ભાઈ કહેવાય છે જીવનમાં પાછા ફરીને જોવાનો કોઈ અર્થ જ નથી પણ એ પથ્થરોને ચોક્કસ યાદ રાખજો જે જેનાથી આપણને ઠોકર વાગી હતી કારણ કે આ પથ્થરો જ હતા જેણે આપણને ચાલતા શીખવાડ્યું જેણે આપણને જીવનમાં પોતાના જાત પર વિશ્વાસ કરતા શીખવ્યું ફરી ઉઠતા શીખવ્યું ફરી પગલું ભરતા શીખવ્યું અને એ પાછળ પણ આપણે ઈશ્વરનો કોઈ દિવસ આભાર પ્રકટ કરવાનું નહીં ભૂલવાનું કારણ કે આપણે કહીએ ને કે ઈશ્વરની કૃપા દૃષ્ટિથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ જીવનમાં આપણે કંઈક કરી શકીએ છીએ જીવનમાં આપણે પ્રગતિના રાહ પર ચાલી શકીએ છીએ તો બસ ઈશ્વરને આપણે નમીએ એટલે જ તો બધાને ગમીએ અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત ચાલુ કરીએ આજના પ્રથમ ગીતની સાથે જેમાં કાવ્ય રચના નરસિંહ મહેતાની છે અને મધુર સંગીત ચાલો એન્જોય કરીએ આપણા આજના પ્રથમ ભક્તિમય ગીતને

0: वो हमारी साथे सूत्रों मुजब जणावामां आव्युं छे के देवशयनी एकादशी ए 25મી જુલાઈ 2026 ના રોજે ઉજવાશે પણ એવું પણ જણાવવામાં આવ્યું છે કે અષાઢ શુક્લ પક્ષની તિથિ 24મી જુલાઈના સવારના 9:15 વાગ્યાથી લઈને શરૂ થશે તે 25 જુલાઈ 11:30 વાગ્યા સુધી આ તિથિ પૂરી થશે એટલે આપણે બેસિકલી કહેવા જઈએ તો અત્યારે આપણે अषाढ सूद दसम अने अषाढ एकादशी बन्ने दिवस ने आपणे आजे उजवी रह्या छे ने आ दिवस थी भगवान विष्णु योग निद्रा मां जाय छे ने पवित्र चतुर्मास नी शुरुआत आज ना दिवस थी थशे आ दिवसे भगवान विष्णु क्षीर सागर मां शेष नाग नी शय्या पर 4 महीना माटे योग निद्रा करे छे અને આ દિવસથી 4 મહિનાનો ચાતુર્ય માસ શરૂ થાય છે જે કારતક સુદ 11 એટલે કે દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે દેવપોઢી 11થી કહેવાય છે કે લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્ય 4 મહિના માટે બંધ રહે છે અને આજના દિવસને ઘણી માન્યતા આપવામાં આવી છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સમક્ષ દીવો પ્રગટાવી આપણે પ્રાર્થના કરવી પીળા ફૂલ તુલસીના પાન પીળું ચંદન અને ફળ અર્પણ કરવું
1: આવો
0: વિષ્ણુ સહસ્ત્ર નામ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રનું જાપ કરવો ઘણા લોકો આજથી ઉપવાસ પણ શરૂ કરે છે તો બસ ઈશ્વર તેમની શ્રદ્ધા તેમના વિશ્વાસને ઘણી બધી હિંમત આપે મન દ્રઢ રાખીને આપણે ઈશ્વરની ભક્તિમાં લીન થઈએ અને ભગવાન સામે બધાના કલ્યાણની કામના કરીએ બધાના પ્રગતિની કામના કરીએ બધા બસ સેહતમંદ રહે વિશ્વમાં શાંતિ રહે એ જ આપણે કામના કરતા જીવનમાં આગળ વધીએ કાર્યક્રમને પણ આગળ વધારીએ ઉર્વશી રડાડિયાના આ ગીતની સાથે

0: RM3 Radio.
1: આવો અમારી સાથે 10:27 રેડિયો મનોરંજન પર આવો મારી સાથે. ભાઈ, આમ તો ચા એક વ્યવહાર છે, પણ દોસ્તો સાથે ચા જાણે એક તહેવાર છે. માટે દોસ્તોની સાથે ચા પીવાનો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે બાના ન કાઢો, કારણ કે ધીસ ઇઝ ધ ટાઈમ જ્યારે તમારી સોશિયલ બેટરી ચાર્જ થાય છે. લોકોની સાથે, ખાસ કરીને જે તમારા ખાસ સગા સંબંધી, ખાસ કરીને જે તમારા મિત્રો છે, તેમની સાથે થોડી વાર બેસવાથી અને થોડી વાર આપણે કહીએ ને કે ગરમા ગરમ ચાની ચુસ્કી લેવાથી આપણા હેલ્થનો ડોઝ એ વધે છે. આ સાથે આપણી મેન્ટલ બેટરી રિચાર્જ થાય છે, સોશિયલ બેટરી રિચાર્જ થાય છે, એન્ડ ગપ્પા હાંકવાની જે મજા છે, યુ મેક બ્યુટિફુલ મેમરીઝ વિથ યોર લવલી ડિયર વન્સ. સો ચા પીવાનો જ્યારે તમને મોકો મળે, ખાસ કરીને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે, તમારા બેસ્ટીઝ સાથે, ડોન્ટ મિસ ધ ચાન્સ.
2: ચલ યાર, ચાય પીલા. કેમ? અરે એમાં કારણ થોડી જોઈએ, ચા જોઈએ,
3: થોડી મીઠી.

આવો અમારી સાથે. આપણા ગુજરાતની ગૌરવનું શાન માન અને ભાઈ આ હતા આરજે આકાશ એન્ડ વિથ ધીસ લવલી લવલી ટ્રેક આજના આપણા કાર્યક્રમમાં અમે જોડાયા છીએ આપ સૌ કોઈનો પ્રેમથી સાથે દેવા માટે. સો હોપ યુ હેવિંગ અ બ્યુટિફુલ બ્યુટિફુલ બ્યુટિફુલ ટાઈમ. અને કંઈ પણ કહી લો પણ આપણે કહીએ ને કે આપણા ગુજરાતી ગીતોનો જે જલસો છે ને એ બિલકુલ લાજવાબ છે, એકદમ કમ્પ્લીટલી આઉટ ઓફ ઇમેજિનેશન. સો ગાઈઝ, આ હતું બ્યુટિફુલ ગુજરાતી ગરબાનું ગીત અને ગુજરાતી મોજ. સાચે જ આપણે કહીએ ને કે સાંજના આપણને ચાની સાથે ભાવનગરી ગાંઠિયા આજે પણ મળી રહે ને તો ભાઈ બીજું કંઈ ભાવતું નથી. અને સાચે કહું ને, એ પીઝા બર્ગર બધું સાઈડમાં, પણ આપણા ઢોકળા હાંડવા જેવું બીજું કંઈ નહીં. સો વિથ લોડ્સ ઓફ લવ, વિથ લોડ્સ ઓફ એનર્જી તમારી સાથે અમે જોડાયા છીએ. અને આજના આપણા કાર્યક્રમમાં ભાઈ આપણે કંઈ પણ કહી લો, ઇંગ્લિશ ગીતોનું પણ આપણે જે આપણે કહીએ ને કે ગુજરાતી વર્ઝન સોંગ્સ, આજના જમાનામાં પણ ઘણા લોકો એવા છે જે આપણા ગુજરાતી સોંગ્સને આટલું માન આપે છે, ભલે ને ઇંગ્લિશ વર્ઝન હોય તો શું થયું, કાંઈ એને સહેલી વાત છે કે એને ગુજરાતીમાં આપણે કન્વર્ટ કરી શકીએ. જો સ્વરા ઓઝાએ કેટલું સરસ ગીત ગાયું છે, That's Senorita, પણ ગુજરાતી વર્ઝનમાં. એન્જોય ધીસ બ્યુટિફુલ વન.

0: Swara Oz, our friends, no, our Gujarati version on the waves of Radio Manoranjan. Tame mani raha chho and aap sab ko ino saath aapi rahi chhe. Ratna kahi pan kaho, apna Gujarati energy, Gujarati power. एक अलग ज लेवल पर छे एंड विथ दिस कैफ जरूरी नहीं कि अंग्रेजी गीतों नू पण गुजराती वर्जन आव्यो होय विथ दिस ब्यूटिफुल गीत आज आगलू गीत छे ए भाई आपड़ा कहीए ने के दानिशे गायेलू अने आ गीत
1: आवो अमारी साथे
0: તમે માણશો તમે સાંભળશો તો તમને પણ એવું લાગશે કે ભાઈ આરજે રોશન એન્ડ ડીજે એડીનું શું કમાલ છે કોલાવરી ડી તમે સાંભળ્યું હશે આ ગીત ઓરિજિનલ વર્ઝનમાં But this beautiful track is completely Gujarati version song.
2: Yo, chokro. Oh, gaan gaau chu.
0: Bhai gaau, kone na padi. And with this time to say goodbye, so tame enjoy karo aa geet ne.
2: Cheering RJ Roshan.
0: Pari madishu jaldi with a new beautiful energetic program ane aa saathe Shratna ne aapo anumati. Have a beautiful, beautiful energetic day ahead. Amari pachi aavi rahi chhe puja. Bhakti me shakti karyakram ne laine. So tame emno saath aapo. અમને આપો અનુમતિ ગુડ
3: બાય છોકરી ઓલવેઝ ખર્ચાળી ખાલી માંગે આપે કોઈ